0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્ડ હોસ
2: ફ્લાય BFBS
1: યુ BFBS ગોઠા રેડિયો
0: હો.